કાર્યક્રમ સુણ્યા સગલા પરિવારોને વેદભાઈ ગી ઘણી ઘણી રામ રામ, મોકળી મોકળી રામ રામ. ભાઈઓ, આજ આપણા વાત કરા મૂંગફળી ગી ફસલ મેં કીટ નિયંત્રણ ગી. તો જો કે મૂંગફળી હૈ બા ભારત ગી એક પ્રમુખ તિલની ફસલ હૈ. રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક ઓર તમિલનાડુ સહિત બહુ સારા રાજ્યમાં ઇંગી ખેતી આપણા કિસાન ભાઈ બડે પૈમાને પર કરે. ઓર જે ફસલ ગી ટાઈમ પર આપણે દેખભાલ ના કરા તો બહુ સારા પ્રકાર કા જકા કીટ હૈ બે કહેગા આપણી ફસલ ઉત્પાદન મેં 20-50% તક ગી કમી ભી લ્યા સકે. કીટ પૌધે ગી પત્તિયાં, તના, જડ, ફલિયાને નુકસાન પહોંચાવે. યું કહે કે પૌધે ગી વૃદ્ધિ રુક જાવે, દાણા કો વિકાસ ભી પ્રભાવિત હોય ઓર ઉપજ કે સાગા સાગા કહે કે ફસલ ગી ગુણવત્તા ભી ઘટ જાવે. રી ખાતર કહે કે ટાઈમ ને ત્યાં કીટા ગી પહેચાન ઓર સમેકિત કીટ પ્રબંધન અપનાણો બહુ હી જરૂરી હૈ. કીટ નિયંત્રણ ખાતર કેવલ રસાયણિક દવા પર આપણને નિર્ભર નહીં રહેવું ચાહીએ, આપણને કહે કે પ્રમાણિત ઓર રોગમુક્ત બીજ કો પ્રયોગ કરવો ચાહીએ. સાગી ટેમો ટાઈમ પર બોઈ કર લેવી ચાહીએ. સંતુલિત ઉર્વરક પ્રબંધન આપણને અપનાવવો ચાહીએ ઓર ખેતને કહે કે ખરપતવાર મુક્ત રાખવો ચાહીએ. નિયમિત રૂપ આપણને ફસલ કો નિરીક્ષણ કરતા રહેવા ચાહીએ ઓર જરૂરી હોણ પર કહે કે અનુશાસિત કીટનાશકો આપણને પ્રયોગ જો હૈ બુક કરવો ચાહીએ. ઓર મૂંગફળી ફસલ મેં જે દિમગ કો પ્રકોપ હૈ તો ખડી ફસલ મેં